0: Disha Supreme Extra Long Grain Basmati Rice. Indulge with Disha. Available at all independent stores nationwide.
1: At Skylord Cruise and Holidays, we are cruise specialists,
2: bringing you incredible value and unforgettable luxury cruises worldwide.
1: Call today on 01923 883 100
2: or go to skylordcruiseandholidays.com.
1: Book with confidence.
2: We're atoll protected.
3: પ્રેમ પાસ્ટ અને ફ્યુચર વચ્ચે અટકાયેલું એક દિલ.
4: તમને શું લાગે છે? હું અહીંયા સાચે વેડિંગ પ્લાન કરવાવી છું.
3: વાંકી ચૂકી લવ સ્ટોરી. સ્ટારિંગ પૂજા જોશી, પરીક્ષિત તામલિયા, ભાવિન ભાનુશાલી, મિલોની જોન્સા. અ ફિલ્મ બાય ધ્વની ગૌતમ. રિલીઝિંગ ઓન 15th મે.
5: આ ફેમિલી વાળી ફિલિંગ ને મેં ત્યાં બહુ મિસ કરી છે.
3: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
6: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
3: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
6: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
3: દર્શન પણ અને યુરોપ પણ.
6: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
3: કોલ 02089002323. ધ સ્ટાર ટૂર્સ.
6: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
7: હાઈ, ધીસ ઇઝ જોની અબ્રાહમ.
8: હાઈ, મે હું દીપિકા પડુકોણ.
9: હાઈ, ધીસ ઇઝ પપોન.
10: હાઈ, ધીસ ઇઝ એસન ફ્રોમ શંકર એસન લોય.
11: હાઈ, આઈ એમ નદીમ સૈફી ફ્રોમ the Nadeem Shravan Jodi.
12: Hi, Sanket Tiwari.
13: Hi, this is Saleem.
14: Hi, this is Suleiman from Saleem Suleiman. Keep listening to us.
15: Like a radio.
16: Pay close attention and name